એ જય માતાજી. માતાજી ને હમ કહીને કહું છું કે વા ફરે, વાદળ ફરે ને વાયરો ફરે, પણ એક વાર બોલ્યા પછી મારા મિત્રો, આ મિત્રો કદી ના ફરે. કે હા લો